હા તો મોહમ્મદ ખલીલ કરગાર સુગરકન ભોજપુરી ગીત લાભી સુને અબ એનીઓ દેખીએ બેરા હોયગી સાહે જાય સે પહેલા કે સ્મરણ કરના ચાહું કે આય વાલા સમય વર્ષા કે બેરા આયેગી સાહે તો વર્ષા કે બેરા મે હમન અપન સ્વાસ્થ્ય કે તીહા જતન કરના હે ઓર વર્ષા કે મજા લેના અગર સ્વાસ્થ્ય હર બઢિયા રહી તબે હમન જો હે વર્ષા કે મજા લે સકતી તો આસપાસ સાફ સફાઈ રખી સ્વસ્થ રહી મસ્ત રહી ઓર લૈકા મન કા સ્યાન મન કા તીહા જતન કરી દેખી કિસ્મતિયા બહેનલા દીવિદા ફિર આને દિન ભેટા હું રામ રામ.